શમશેદ બેગમ તે રફીલી આવાજ દે વિશ્વ સુણે ખૂબસૂરત ગીત ગોરા રંગના કાળા હો જાવે લો જી પ્રોગ્રામ દા અગલા ગીત પેશ હૈ આશા ભોસલે તે ગુરદાસ માન દી આવાજ દે વિચ